0: સૈન્ય સમુદાયમાં
1: મિલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્યો
2: ફ્લાય બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો
2: ગોઠા.

0: દસમા સંયુક્ત રાષ્ટ્રસંઘ શાંતિ સ્થાપનામાં ઉત્કૃષ્ટ સેવા પુરાય બાબત બેલાયતી શાંતિ સેનાલાઈ પદક દ્વારા સન્માનિત કરિએકો છ। નિકોસિયામાં 39 ઇન્જિનિયર રેજિમેન્ટ ર યસંગ આવત એકાઈહરુલાઈ ટી પદકહરુ પ્રદાન કરિએકો હો। થપ વિલ હોલિસ્પાટ।
1: Head of the United Nations peacekeeping force in Cyprus, Kazim Diagne, personally handed medals to the sappers. The men and women are from the British Army, but have been wearing the blue beret of the UN peacekeeper for the last 6 months. They're here for an important job. Daily patrols of the Green Line buffer zone help to keep the peace between Greek and Turkish Cypriots on the divided island. Soon, 8th Battalion, the Rifles, will take over in Sector 2. Will Hollis, BFBS Forces News, Nicosia.
0: બેલાતી પ્રધાનમંત્રી એન્ડી બર્નહમલે વેસ્ટ બેંકમાં અવૈધ વસ્તીઓબાટ હુને આયાતમાંથી લગાઇએકો પ્રતિબંધકો બચાવ ગર્નુભએકો છ। સંસદમાં સંબોધન ગર્દી પ્રધાનમંત્રી બર્નહમલે બેલાયત સધૈં નિષ્પક્ષતા ર ન્યાયકો પક્ષમાં હોવાને સ્પષ્ટ પાર્નુભએકો છ।
2: And leadership is about taking action where there is injustice, where we need to correct unfairness, people being driven out of their homes, losing their homes, being intimidated in their daily lives.
0: બેલાયતકો હવાઈ ટ્રાફિક નિયંત્રણ સેવા પ્રદાયક સંસ્થા એનએટીએસમાં દેખિએકો પ્રાવધિક ગડબડીકા કારણ 3,30,000 ભંદા બળી યાત્રુહરૂ પ્રભાવિત ભએકા છન્। એરલાઇન્સ સીઓકેકા અનુસાર 2,000 ભંદા બળી ઉડાનહરૂ રદ્દ વા ઢીલો ભએકા છન્ ર ધેરૈ યાત્રુહરૂલે અઝૈ પણી સમસ્યા ભોગિરહેકા છન્। શિકાગો ફર્કિને પ્રયાસમાં રહેકા જ્યાક ર ચેરિલ હેત્રો।
3: We were on the airplane 8 hours.
4: We stayed downstairs waiting for our bags, and finally immigration kicked us out at 1:30, and we came up here and there was barely 4 seats.
3: It was just way too many people.
0: ભારતના વિભિન્ન સ્થાનબાટ જોખિમપૂર્ણ અવસ્થામાં ઉતાર કરી નેપાલ લ્યાઇએકા 15 નેપાલી બાલબાલિકા મધ્ય 10 જણાલાઈ બહિરવામાં અભિભાવકો જિમ્મા લગાઇએકો છ। નેપાલ પ્રહરી પ્રધાન કાર્યાલયકો વિશેષ પહલ તથા પ્રહરી મહાનિરીક્ષકો સમન્વયમાં ભારતીય પ્રહરી નેપાલી દૂતરાજદૂતાવાસ તથા સંબંધિત સામાજિક સંઘ સંસ્થાકો સમન્વયમાં ઉનીહરૂકો ઉતાર ગરેર સ્વદેશ લ્યાઇએકો જિલ્લા પ્રહરી કાર્યાલયલે જણાએકો છ। નેપાલ પ્રહરીકો સમન્વયમાં ભારતકો દિલ્હી સ્થિત માનવ વેશ્વીકરણ અવસાર પસાર વિરુદ્ધ કાર્યરત એક સંસ્થાએ મહારાષ્ટ્ર, દિલ્હી, ઝારખંડ, બિહાર લગાયતના સ્થાનબાટ બાલબાલિકાકો ઉદ્ધાર કરેકો હો। ઉદ્ધાર કરિએકા મધ્ય 10 બાલક ર 5 બાલિકા છન्। કિન ઇન્ડિયાકા નિર્દેશક